કોઈ પ્યાર વાળા પ્રેમી અપને મન દે અંદર પ્યાર દા દીપ જલા કે પ્યારે ના જુડે ઇસ તરહ નદી દા પાણી આપણે પ્રીતમ નું મિલણ વાસ્તે તુરિયા જાંદે ઇસ દે અંદર આશ હૈ મિલાપ દી ਇਸੇ ਤਰ੍ਹਾਂ ਜੀਵਨ ਆਸਾਵਾਦੀ ਹੈ ਜੀਵੇ ਆਸਾ ਮਰੇ ਨਿਰਾ ਸਾਈ ਦੇ ਪਿਆਰ ਵਿੱਚ ਇਹ ਵੀ ਕਿਸੇ ਅਗੰਮੀ ਆਸ ਵਿੱਚ ਬੈਠਾ ਹੈ

संत जना मेरे राम। नदी दे पानी नू आराम नहीं आउंदा क्योंकि इहदे अंदर शौ सागर दे मिलन दा तरल है, क्योंकि पानी शौ सागर तो ही विछड़िया। हुकम विच बदलां दा रूप धार के वधिया फिर ठहरिया नहीं, इहदे अंदर तड़प है। पत्थरां दीआं चोटां सहारदा, जंगलां विचों लंघदा, फलां नूं चीरदा, भज्जा जांदा। इहदा निशाना शौ सागर। इसे तरह प्यार वालियां रूहां प्यारे दे रस्ते ते तुरदियां ही रहिंदियां। जिहड़ा तुरे ही नहीं है वो पहुंचेगा। तुरन वाले नूं आस कदे ना कदे तो पहुंच। इस जन्म नहीं तो अगले जन्म ही सही, पर आस तो मन विच दर्शना दी प्यास तो। प्यास बुझ जाए मुबारक है, जे अंदर प्यास लगी है तो धन गुरु अर्जन देव पातशाह जी उस प्यार वाली रूह तू भी कुर्बान जांदे। जिस जन को प्रभ दर्श प्यासा नानक ताके बल बल जुड़िया है मालिक दी आराधना। सूरज ने अख खोली उठे और नदी दे कंडे कंडे तुरिया जाने। चादर दी बुकन मारी साईं दे सिमरन ते बाणी दीआं तुकां पड़दा। अचानक ही सामने तकिया कोई इंसान दूरों भज के आउंदा है, पर नदी दे किनारे ते आके खड़ो जा। एक वेरी दूजी वेरी भी भज के आए, तीजी वेरी जिस वेले भज के आया ये कुछ करना चाहता सी। ये सोने हाथ ने इसकी बह फाई ते प्यार नाल पूछे क्यों भाई की करन लगा है। कोई सुंदर मूर्ति जिसके चेहरे ते बड़ा नूर है, अखां च मस्ती, क्योंकि अमृत वेले जागण वाला गुरु दी बाणी पढ़न वाला गुरसिख जिहड़ा है उसके चेहरे ते कोई अदम्मी खेड़ा। अयाश इंसान पाप करन वाला उहदे चेहरे ते कदे भी ए वस्तु नहीं आ। अमीर दा तन बैंकां च पिया है उहदा मत्था चमकदा, पर ए झूठा तन है जिन्हां गुरसिखां ने सच दा वणज कीता है, नाम रूपी तन कट्ठा कीता है, उहनां दे मस्तक ते भी चमक होंदी। पाणी च लिखा जे को तन धरती विच दबे तां मत्थे चमके। बाणी पढ़न वाले दे मस्तक तो ही जापदा कि ए लगन वाले। की करन लगा है इन्हें क्या मैनू छड़ दो, मैं इस दुनिया तो तंग आके तंग आके की करन लगा है
કહે લગા મેં છાળ માર કે નદી વિચ મરના છું. સોની સુર મુસ્કુરા કે ઇસ તરહ ના મરના એ ઠીક, ઇસ તરહ ના મરના એનું આત્મઘાત કહે છે. એ જો આત્મકાતી હે બાણી લખ્યા આત્મકાતી જગત કસાઈ, જિસને અપની આત્મા દા કાટ કી, ઇસ તરહ દા મરના ઠીક નહીં. મરના હે મેં બડા દુખી, મેં દુનિયા તો તંગ આ ગયા. કારણ જી મેં કદે માયા ધારી, મેરે કારોબાર ચલદે સન, ફરમા ચલદિયા સન, દેશા વિદેશા વિચ મેરા કાર વિહાર, સારે શહેર વિચ ઇતને તક મેરી કોઠી દે દરવાજે કે દરબાર હર વેળે ખડોતા રહેતા, મેરા હુકમ સી કે કોઈ મંગતા આવે આગત મહાપુરુષ મેરે દરવાજે તે ના આવે, જે ગલતી નાલ આવી જાય તો દરબાર નો હુકમ સી ઓનું અગે તોડ દેણા છે, ઓનું દેણા કુછ. ઇસી તરહ પર એક દિન કોઈ સાઈ દા પ્યારા મહાપુરુષ આ ગયા, ઉસને આખે સદા કીતી રબ દિયા દાતા પ્રાપ્ત કરન વાળ્યો, રબ દે નામ તે કુછ દિયો, ભૂખ લગી હૈ ભૂખ બડી બલવાન. ફરીદ ને લિખે મોતો ભૂખ ભરી, રાતી ખા દિને ફેર ખડી, ઉખા ઇન્સાન કઈ તરહ દિયા ગલતિયા કર જાંદા, પાપ કર જાંદા. મહાપુરુષ કિસે પ્યાર ચા કે સદા દીતી, સરવાન ને કહ્યા અગે જાઓ એથું કુછ નહીં મિલેગા, પણ મહાપુરુષ હસતા કહેણ લગે ક્યો નહીં મિલેગા, જે તો એથે કુછ ના હોય તો કુછ નહીં મિલેગા, તે જે મેરે સાઈ ને સબ કુછ દીતા હૈ તો સાઈ દે ના તે મંગદા કુછ દે. ભગવાન ને ફીર ઉસનું કહ્યા ભાઈ એ ઠીક હૈ, મહલ હૈ, અંદર બેંત પદાર્થ હૈ, પર સાડે શેઠ દા હુકમ નહીં હૈ કિસે નું કુછ દે, ઇસ વાસ્તે ચલા જા. મહાપુરુષ મેં નહીં જાવાંગા, મહાપુરુષ પ્યારી સાધ સંગત તું જાવા, એડે વસદે રસ્તે ઘર તું ખાલી. દરબાર ને ફિર ભી સમજાયા, મહાપુરુષ નહીં ગયે, આખરકાર મેં અંદરું બહાર આ ગયા. તક્યા દરબાર નું પૂછ્યા, દરબાર એ ક્યો ખડોતા હૈ, શેઠજી બડા એનું ક્યાં હૈ જાણતા નહીં, ચલા જા. મહાપુરુષ હસતા કહેણ લગે નહીં જવા, કુછ લે કે મેનું ક્રોધ આ. સાહેબાને શ્રી સુખમની સાહેબજી દે અંદર આપ રોજ પડદે ગુણ ગાવત તેરી ઉત્તર સુમહેલ, જો જો સાહેબ દે ગુણ ગાઓગે ત્યો ત્યો મન નિમ્રતા વિચારેગા. મન દિન દર ગરીબી, ગરીબી દા કે નહીં મતલબ મેળે કપડે પાણે જ્યાં નિર્ધન હોણા એનું તો દલિદ્ર કે, ગરીબી દા મતલબ હૈ નિમ્રતા. કર કૃપા જિસકે હિરદે ગરીબી વસાવે, નાનક ઈહા મુકત આગે સુખ પાવે. ગુણ ગાવત તેરી ઉતરસ મેલ, બિરસ જાય હું મેં બિરસ. ઇસ વાસ્તે સાહેબા ને ગુણ ગાઓ નહીં સારિયા. ઓ સાહેબ જ્ઞાન ધ્યાન કિસ કર્મ ના જાના, સાર ના જાણા તે અરે કરી પડી.
جس بات پوری گور چ بیٹھی مالک کی رحمت پراپت کر رہے ہو آ مجھے بھی پوتر کرو ساری گل

લાખ રૂપિયા ટેક્સ તો દેને માંગે, પર જે બાબે લાડી હવે તજી 1000 રૂપિયા લેખ આખો શ્રી હોય, પર નહીં બાબાજી વચન કર દેસો ને માયા મિલ જાણી કોઈ વડી ચીજ, માયા મિલ જાણી એ કોઈ વડી ચીજ નહીં, પર માયા નું ગુરુ દેને ખેલાણા એ ગુરુ દી વખત કિસે ભાગણ વાળી એવી લગતી, પર માયા લગતી જરૂર અગે એની પુરુષે નું સામ સામ કે રખદા હે, પર જિસ તરહ પાણી ચલતા રહેતા હૈ કિસે તરહ માયા ભી ચલતી રહે, એક પાસે બંધ ના હોગે પાણી દૂજે પાસે ચલે બીજે પાસે, એસે તરહ જે કોઈ આદમી ચંગે પાસે માયા નું નહીં લાવેગા તો બાબાજી બચન કર દેસા ને ફિર ડાક્ટર લે જાણ ગયા આખો શરીર એને તો ચલના હી, એસે રોગ લગ જાંદે જિના દા ના સુણ કે શરીર તો બાબાજી વચન કર દે સન, વકીલ લે જાણ ગયે મુકદમા પે ગયા બસ ચોર ચુકે લે જાણ, પર પાગણ વાળી ગુરસિખ જો ગુરુ નાનક ની દીતી હોય દાદ ગુરુ નાનક દે દેખી માયા માડી નહી, એ સારા ડંબર માયા નહી હૈ જો ગુરુમુખ પરિવાર તે બાબાજી ને મહાન બક્ષી કીધી રાજ જોગ બક્ષી હૈ, પર એ માયા ગુરુ ના જાય, પર કઈયા નું માયા ડંગ ભી લેંદી હૈ, માયા હોય કેના વાસ્તે નાગરી હૈ જિના નું ગુરુ બોલ જવાબ દે દીધા, બિચારા બ્રાહ્મણ વાપસ આયા સાહેબા દે દરબાર ચ મથા ટેકે રો પ્યા, કહેણ લગા મહારાજ હજુર કહેણ લગે સુના મિલ ગયા 500 રૂપિયા, રો કે કહેણ લગા મહારાજ જે તુહાડા ગંગારામ ના કોઈ લેણ દેણ નહીં સી તા મેનું ક્યાં ઇતની દૂર ગઈ, હજુર કહેણ લગે નહીં મિલે આપા મહારાજો તો અહંકાર જ બોલતા, હજુર કહેણ લગે કોઈ સાહેબ ની ચાદર ભી બુકણ માર કે બેઠે સજ્જા કઢ્યા એસ તરહ કરકે મુઠી મીટ કે જેબ જ પા લઈ, તો કહેણ લગે અગે તો સાડા ગંગારામ ના લેણ દેણ સી ગુરુ નાનક સી સા તે ગંગારામ સી કો વાસ્તા, જો આપ્યા કહી દે તો આ તું લેણ દેણ કોઈ ના, જિસ તરહ બટન ઉપર કર દઈએ ફોરન નેરા હો જાતા, એસે તરહ પ્યારી સાસંગ સાહેબા ને જિસે ને બક્ષણ વાળા બખિશ વાળા બટન જેડા સી ઉપર કીતા ફેર ઉસે તરહ કાટે આખો શ્રી હોય, સદગુર સેતી ગણત જો રખે હલ પલત સબ તિસબા ગયા, મિત ચૈયા પાવે ચકું સુતે ચખદા ચખદા ઓ ચડ પયા, મિત ઉપાવ કરે માયા ધર્મ કારણ અગલા તન ભી ઉડ ગયા, ક્યાં ઓ ખટે ક્યાં ઓ ખાવે જિત અંતર સહસા દુઃખ પયા, નિર્વૈરા નાલ જો વૈર રચાયે દે તાપ જગતે કા તિન સિર લયા, ઉના અગે પીછે તોહી નાહી જિના અંદર નિંદા મોહમ પયા, હજુર કહેદે જે સોને નું અસલાવે તાં કેવું દેતી હોય, માલક ની મેર ના આવે તો સોના મિટ્ટી હો જાય, જે બક્ષિશ દા બુઆ ખુલ્લા હોય તો મિટ્ટી સોના, કંગાલ હો ગયા ફિર ગંગૂ બન ગયા, ફિર મેં દર દર છોકરા ખાંદા સોચ્યા હું કિધર જાવા, ખ્યાલ આયા મને તો ગુરુ તું આપણે આપનું તોડ્યા, તું તો ગુરુ તું બેમુખ હોય હૈ પર ગુરુ બખ્શંદ હૈ, ફિર ગુરુ બોલ ગોઇંદવાલ સાહેબ આ ગયા સાહેબા ને મથે નહીં લગા સીધા લંગર જ પહોંચ, ફિર સેવા શરૂ કર 6 મહિને ફિર સેવા કી, સાહેબ જી ફિર જ લંગર આ ગયા, હો ગંગારામ તેનું તો શેઠ બનાયા સી એસે કિસ તરહ, પણ ચરના તે કહે કે રોજ લાગ ગયા, હે પાતશાહ તું દેવો સબ કિજ દયાધાર, હમ આકિર્ત મેં આકિર્ત કર તેરિયા દાતા નું પા કે તેનું ભૂલ ગયા સા મેનું બખ્શ, હજુર કહેણ લગે ગંગારામ મારો ના તો 6 મહિને મેરે સિખા દી ફિર સેવા કીતી હૈ, એક વેરી ફિર માંગ લે આખો શરીર, ગુરુ કેડા ચાલુ કેડી એ દર ગંગારામ રોઈ જાંદા હૈ તે ફૂલ મંગદે મેનુ ભક્ત, આવ કરીએ અરદાસ તારી સાસ ને, ગંગારામ ને ભી હલતી કીતી કેવરી અસી ભી કર જંદી, તો બક્ષણ વાળા કોણ હૈ ਤਨ ਗੁਰੂ ਅਮਰਦਾਸ ਪਾਤਸ਼ਾਹ ਜਾਗਵੀ ਜੋਤ ਗੁਰੂ ਬੈਠੇ ਹਨ, ਗੰਗਾ ਰਾਮ ਰੋ ਕੇ ਅਰਦਾਸ ਕਰਦਾ ਕੀ ਆਪਾਂ ਵੀ ਕਰ ਲਈਏ, ਪਹਿਲੇ ਸੇਵ ਖੋਲੇਗਾ ਪਿੱਛੇ ਸਾਰੀ

0: સન ગુરુ નાની પાતશાહજી ની ખીડી ફુલવાડી સર્વતમાઈ પાઈ આપ ધન હો દૂર લેણે તો ચલ કે હંસ ઉડારી અમાર કે સત્સંગ રૂપી માન સરોવર જુડકે પ્રાપ્ત કીતી હૈ જો તીજે ગુરુ નાનક ને ગંગારામ નું બખ્શી હૈ તો આવો ઇસ દાત નું સંભાળીએ માલક દિયા દાતા પ્રાપ્ત કરકે તે શ્વાસ શ્વાસ જપીએ સતનામ બાણી નાલ જુડીએ સદગુરુ ને શુકરાને ભી જુડીએ એદા ફલ જીવન સફલા ફિર સાડા એ લોક સુખીએ નાનક સાહેબ બાબા જી ને બખ્શિશ ગુરમુખ પરિવાર તે કીતી મહાન યજ્ઞ આરંભ બાણી દે સોમે ચલ રહે હન અમૃત કીર્તન દે ભોજન સદગુરુ ની બખ્શિશ.
1: You are listening to SeekNet Yo, broadcasting live Gurbani Kirtan 24 hours a day from around the world.